0: એ લગભગ ભાઈ અને ભુવાઈનું કામ થઈ ગયું હોય, કેમ કે પાણી વગેરે અચ્છો પડી ગયું હોય ને સબ ભાઈ એને એનું કામ કરી દીધું હોય. ઘણા ભાઈ હજી કરી બી રહ્યા હતા કાંઈ, કેમ કે ખેતીવાડીનું કામ એવું હોય કે આપણે 12 મહિને બધી ઘડી સલવાવાળું હોય. તો જે અનાજની ફસલે વગેરેની હતી, જેમ સોયાબીન હે, મક્કી હે, ધાનની ફસલે, ઘણા ભાઈ હજી ધાનની ફસલે ઉગાડવા બદલે વાટ બી જોઈ રહ્યા, કેમ કે ધાનની ફસલમાં પાણી વગેરે બી અચ્છું જોયું હોય, કે પાણી કમ પડ્યું હોય કે વધારે પડ્યું હોય. પણ જેની જરૂરતને અનુસાર પાણી પડી ગયું હોય, બુવાઈ થઈ ગઈ, ઘણા ભાઈ બાકી દઈએ ને ઘણા ભાઈ કરી બી રહ્યા હતા કાંઈ. પણ આના કાર્યક્રમને માધ્યમથી કેસ કેવું હોય કે જે બી કામ એ ધ્યાન થકી સાવધાની થકી કરવું જરૂરી હોય. કોઈ બી કામ જલ્દબાજી માં નહીં કરે, કેમ કે જલ્દબાજીનું કામ એ નુકસાન વાળું થાય ને પાછું આપણે કહી દઈએ ભાઈ આ ખેતી હે ને આ પાણી વગેરે વધારે પડી જાય તો બી દિક્કત, કમ પડે તો બી દિક્કત. એટલે આપણે એને ટેમ ટેમમાં તેની વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું હોય. ને આપણે જે બી ફસલ મેં બુવાઈ વગેરે કરીએ તો એનું ભાઈ કે ભાઈ જે બી અનાજ વગેરે આપણે બીજ લાવી રહ્યા તે અચ્છી કિસ્મનું હોવું જોઈએ, કેમ કે આપણે વાપરી તો કો હોગા તો અચ્છું રહેગા. કેમ કે આપણે વના વાપરીએ ને અચાનક ટોકીને લઈ આવો ને પહેરી દો તો ફેર 8-15 દાડા આપણને ઉગે કે નહીં ઉગે એની બી દિક્કત આવે. એટલે જે બી આપણે વિચારીને બીજ લાવી ને જે ધ્યાનમાં હોય એ લાવી ને પાકું બીલ લાવવું ને ભૂલી, કેમ કે આપણે આના કાર્યક્રમમાં આ વાત કરે કે ભાઈ કઈ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે ને એને અનુસાર આપણને કામકાજ કરવું હોય. બાકી આપણે આના ટાઈમમાં તે શાકસબ્જી વગેરેનો બી રોપ ખૂબ ભાઈ લગાડી રહેતા કાંઈ, કેમ કે શાકસબ્જીનું કામ બી એવું 12 મહિને 32 ઘડી સલવાવાળું હોય. પણ એમાં બી આપણને કે ભાઈ જે બી પૌધા વગેરે લગાડી રહ્યા યા બીજ કરી રહ્યા તો કોઈ અચ્છી કિસ્મનું હોવું જોઈએ ને જે બીજ પૌધા વગેરે હે કોઈ બીમારી વાળા નહીં હોય, કેમ કે એમાં બી તો કોઈ તરહની બીમારી વગેરે રહે તો આપણે એક પૌધા વગેરે ખરાબ હોગા તો પૂરા પૌધા વગેરે પૂરી ફસલ ખરાબ થવાની સંભાવના થઈ શકે. એટલે એને તોડીને અલગ કરી દે, ટેમ ટેમ માટે આ જે ખતપતવાર વગેરે રહે એનું બી ધ્યાન રાખે, કેમ કે ખતપતવાર બી આપણે નાખી દંગા જે ખાતર વગેરે નાખંગા તો એમાં બી દિક્કત આવેગા. જે પોષક તત્વ આપણી ફસલમાં મળવા જોઈએ એવા ને મળેગા નહીં, જંગલી પૌધા વગેરે ખાંસી ઉગી જાય તેનું બી ધ્યાન રાખવું હોય. ઘણા ભાઈ એની બુવાઈ વગેરે થઈ ગઈ ઉગી આવ્યું હોય તો એનું બી ધ્યાન રાખે કે ના ભાઈ કે આસો તો નથી કે હકડું હોતો નથી, કેમ કે જે આપણી દૂરી જેટલું જોઈએ એને અનુસાર દૂરી બનાવવી બી જરૂરી હે તો જ આપણી ફસલને બળવાર મળેગા. ને આસો રહેગા તો બી દિક્કત રહેગા, હકડું રહેગા તો બી દિક્કત રહેગા. તો આનું ધ્યાન રાખવું આ જરૂરી, કેમ કે નાની પૌધા કે અહીં દેખી આપણે બદલાવ કરી શકીએ, પછી મોટા થઈ જઈને પછી આપણે જળમાંથી કે ઉકાળંગા થી પૌધા વગેરે યા ફળ સબ્જી અનાજ વગેરે નુકસાન થઈ શકે. એટલે આપણે એની વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ એવી પૌધાની વાત કરી, આ કરી, નર્સરીની વાત કરી કે ભાઈ વધારે વધારે આના ટાઈમ માટે આપણને પૌધાઓ લગાડવો બી જરૂરી, કેમ કે પર્યાવરણ બચાવવું જરૂરી છે ને એના હાથે આપણે પર્યાવરણ બી બચે ને આપણે જે પરિવારને ખાવાપણ જે હે એનું બી એનું ધ્યાન રાખે ને હર તરફથી આપણે સાવધાની રાખવી જરૂરી છે. ને ખાસ કરીને આ વરસાદના મોસમમાં, તો વરસાદના મોસમમાં આપણું આપણા ઘરમાં બોલો જે પશુધન ને એમનું ખાવા પીવા રહેવાનું સાફ સફાઈનું વિશે ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે આપણે જે જે દેખો અહીં ખરી પાણી ભરી શકું હોય, આપણા ઘર કાસો ઘરે રહે, ખેતરને આય પાય રહે, ખાડા વગેરે રહે, એની થકી જીવ જનાવરનો વિશે વધારે ધ્યાન રાખવું પડે. લાકડા વગેરે અહીં, સાણા વગેરે અહીં, દાંડા વગેરે અહીં, ખાલી ટાયર ટ્યુબ વગેરે પડે તો કહો એ આપણે તગારા બાલ્ટીમાં પાણી વગેરે ભરી મેલો તો એ બી ભરીને મેલી જેવું જરૂરત હોય એવું, કેમ કે બારિશનું પાણી એમાં પડી જાય તો કાઈ વગેરે જમી જાય તો એ બી આપણે પશુધન પી લે યા કોઈ બી જીવ જનાવરનું બી સમસ્યા આવી શકે. એટલે એની વાતોનું આપણને ખાસ કરીને ધ્યાન રાખવું હોય. કામ તો હંમેશા કરવું હોય પણ કામકાજને હાથે આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ને ભાઈ અને બહેનો દેખો વાતે તો ઘણી કરવાની ઈચ્છા હતી પર આ ટાઈમનું માન રાખવું પડે. આજ તો આપણે સૂતા પડા ને અગલા કાર્યક્રમમાં ફેર મળંગા. રામ રામ, રામ રામ.
1: અભી આપ ખેતીની વાત સુન રહે થે આકાશવાણી બાંસવાડા કા યે માહી ચેનલ હે એફએમએન્ટ 101.3 મેગાહર્ટ્ઝ પર. प्रातः के 6:50 हुए हैं. आइए अब सुनते हैं आदिवासी लोक संगीत. इस कार्यक्रम के अंतर्गत आज आपको सुनवा रहे हैं वैणीदास और साथियों के गाए वागड़ी लोक भजन.

નિયંત્રિત કરવા હારું દવાઈનો છિડકાવ આપણને કરવો જોઈએ, પણ એ બી જાણકાર વ્યક્તિ થકી જાણકારી લઈને પસે. કેમ કે દવાઈ હાની કરવી એ ને અગર આપણે જાણકારી નથી ને હાટે હાટે દવાઈ થઈ ગઈ તો બી આપણે ફસલને નુકસાન થઈ શકે, એટલે આપણે પૂરી પૂર્ણ રૂપ થકી જાણકારી લઈને પછી આપણે દવાઈનો છિડકાવ કરંગા તો આપણને ફાયદો થઈ શકે. તો કિસાનભાઈઓ, આ તો આજે આપણે મક્કાની ફસલમાં નિરાઈ ગુડાઈની વાત કરી હે. હવે કિસાનભાઈઓ ભાઈની વાત બી સાંભળંગા, પણ એના પહેલે મારો વિચાર થઈ રહ્યો કે આજે સોરા ઉપર પૂરો સોરો ભર્યો હતો. કોઈ આજે સબ કિસાનભાઈ સોરા ઉપર ભેગા છે અને આ બેનજીએ સસમો પહેરીને આવ્યા હે, તો સબથી બડીયા પહેલે એક ભજન સાંભળ ને પછી બીજી વાત કરાઉં.

0: એના પાણીનો સંચયન કરવો જરૂરી છે, એનું સંરક્ષણ કરવું જરૂરી છે. દેખો પાઇપને માધ્યમ થકી છત ઉપર થકી પાઇપ નેસે ઉતારો, નેસે ભડિયા ટંકી બનાવો મોટી, ને એના મેં સ્ટોર કરી શકો આપણે પાણી, તાકી અઘાડી આપવાવાળા સમય મેં ઈ જ પાણી જે હે આપણે ખેતી મેં ભી કામ આવી શકે, અન્ય ઘરેલુ કાર્યો મેં ભી કામ આવી શકે. પાણીની જે વિરા કિલ્લત આવે એની વિરા આપણને આની કિંમત સમજવી જોઈએ. તો વિભાગ બી પૂરું કામ કરી રહ્યું અને આપણને સબને એક જ નિર્દેશ છે કે આના પાણીનું સંચયન કરવું હોય. આમ તો આમ તો પાણી બહીને જાગા તો નદી તો કેને ફાયદો, ને નદી નાલાના માધ્યમથી એ બિલકુલ પાણી અવરતા જાગા. અને અગર ટેન્ક મેં અગર આપ બચત કરી રહો, તાલાબ મેં બચત કરી રહો, છોટા છોટા પોખર મેં બચત કરી રહો, તો અગાડી આબાવાળા સમયમાં ઢાંઢસો પર પાણી પીવા બી એ પાણી કામ આવી શકે. તો આવી મુહિમ બી ગામ સ્તર ઉપર આપણને સલાબવી પડેગા. બીજી વાત એ કે કિસાનભાઈઓ દેખો સમાસાનો દાડો હે, ઢાંઢસો પર આપણે સભે રાખી મળીએ હે, ને હવે આના સમયમાં કિસાનભાઈને જેટલા બી પશુપાલક ભાઈ હે એ આપણે ઢાંઢસો પર બદલે ખેતર મેં લીલો સારો લેવા બી રહી જાય. હવે આપે દેખ્યો હોગા કે આ પાણીને કારણ હર જગત ઘાસ ઉગી ગઈ હે, આજે જાડો થઈ ગયો હે, ને એવી સ્થિતિમાં આપ ઘાસ લેવા જઈ જાઓ તો થોડી સાવધાની રાખવી જરૂરી છે. કેમ કે આના સમયમાં જે દોર હતા એના મેં પાણી જવાને કારણ જીવ જનાવર જે ઝેરીલા જીવ હે એ બી બંને આવી ગયા હે. તો આવી સ્થિતિમાં અગર આપણે સાર લેવા જઈ રહ્યા હો તો પૂર્ણ સાવધાની આપણને રાખવી જરૂરી છે. કેમ કે માન લો કાંઈ જીવ હાફ પડ્યો હો ને આપણે એને બસવાને કારણ એ આપણે ઉપર કાંઈ બી અટેક કરી શકે, કાલા આવી શકે, ને ધ્યાન ન રહે એની સ્થિતિમાં કાંઈ મોટી દુર્ઘટના થઈ જાય. તો એના બદલે આપણને પહેલા જ થકી સચેત રહેવું પડેગા, ને આવું કામ કરતી વેળા આપણને છોટી છોટી સાવધાની રાખવી બહુ જરૂરી છે. કિસાનભાઈઓ દેખો રોજ આપણે સોરા ઉપર કિસાનભાઈને હાથ દઈને યા એની વાત જે હે એના સોરા ઉપર અનુભવ જે હે એ એકબીજા થકી સાજા કરી રહ્યા. તો આજે બી મારે એક કિસાનભાઈ થકી આમનો જોતો શેષ ભાગીદાર અડી ફરતો ફરતો, તો એક કિસાનભાઈ ખેતરમાં નિરાઈ ગુડાઈનું કામ કરી રહ્યા હતા. તો એના ભાઈની વાત મને સાંભળી ને એના થકી મેં વાત કરીએ, તો આપ સબ બેને એના ભાઈની વાત સાંભળો ને પછી બીજી વાત કરો.
1: તમારું નામ?
2: મારું નામ ગજરાજસિંહ ચૌહાણ હૈ.
1: ગજરાજસિંહજી, ગજરાજસિંહજી કી બિરાજુ આપને?
2: અમે કાતરિયા ગામ થી બોલી રહ્યા.
1: અચ્છા, કાતરિયા ગામ
2: થી? ગુજરાત તહેસીલ મેં સે.
1: ગજરાજજી આપને ખેતી હતી કરો કે ભાઈ?
2: હા કરા, થોડી બહુ ખેતી હૈ, 8-10 વીઘા જગા તો હૈ, કરા ખેતી.
1: અચ્છા, 8-10 વીઘા જગા મેં ખેતી કરી રહ્યો એમ? બિલકુલ. આ દેખો ખેતર મેં તમે કામ કરતા હતા તો તમને દીકીને અમે બી સોરા ઉપર ખેતર મેં આવી ગયા હા. તો તમારાથી જાણકારી કરંગા કે ગજરાજજી હવડે તે આ બુવાઈ કરી મિલીએ, તો એના મેં અમારે કિસાનભાઈને એ બતાડો કે હવડે તમે કયા પ્રકારની બુવાઈ કઈ ફસલની કરી મિલીએ?
2: અમને દેખો થોડો ખેતર મેં તે સોયાબીન કર્યું હે
1: જી,
2: કયા કયા ખેતર મેં મક્કી ભી કરી હે.
1: બિલકુલ બિલકુલ.
2: તે દેખો હમણે સાટા બરાબર પડી રહ્યા નથી, તે સોયાબીનની ફસલ હમણે તક તો એમ લાગી રહ્યું કે થાય કે નહીં થાય. કેમ કે ગયા વાર બી એવી સ્થિતિ થઈ ગઈ હતી, તે ભારી નુકસાન થયું હતું. પણ હવે હું કરા, સબ ખેતી કરે એટલે આપણે નીકળી જ પડે.
1: બિલકુલ. ખેતર પડી દેખો, આ તો આપ તો કિસાન હો, ને કિસાન ની હંમેશા એક આશા રહે કે અચ્છી ખેતી કરીને અચ્છી ઉપજ પેદા કરે. પણ એના બદલે ગજરાતજી આપણે તો ઇન્દ્ર ભગવાન ઉપર વિશ્વાસ કરીને બેવું પડે સર.
2: હા દેખો, સાટા પડેગા તો અચ્છી ફસલ થાગા, એક કિસાન આશાવાદી જ રહે.
1: બિલકુલ બિલકુલ. ને ગજરાજસિંહજી, બાપુ સાહેબ એમ કહી શકો તમને?
2: બિલકુલ.
1: તો ગજરાજસિંહજી આપ તો હવે જે હાલ ફિલહાલ મેં આપણે જે ખડી ફસલ આપણે જે બુવાઈ કરી મિલી હે, કુછભાઈ તો બુવાઈ થઈ ગઈ, કુછભાઈ તો હજી ભી બુવાઈ કર્યા વાળા નહીં.
2: હમણે ભી કુછ કરી રહ્યા
1: હા,
2: પહેલે ભી થઈ ગઈ, પહેલી વરસાદ થોડી બહુ થઈ હતી.
1: પાણીનો ઇંતજાર મેં બેઠા ભાઈ,
2: અભી ભી ઇંતજાર મેં.
1: પણ હવે જે આપણે આ નિરાઈ ગુડાઈ નો એક મહત્વપૂર્ણ કામ કિસાનભાઈ ને અમે આના ટાઈમ મેં આવે હે, તો એના બારામાં આપણે સૌરા ઉપર ચર્ચા કરા કે હવે જે વિશેષ કરીને નિરાઈ ગુડાઈ નું કામ હે, તો એના ઉપર